તો કિસાન ભાઈઓ, આપણે હુણ્યું ઓ બઢિયા સો રાજસ્થાની ગીત ગીત રે પછી આપણું ફેર શું સ્વાગત કરા હા. તો કિસાન ભાઈઓ, આપણા વાતા કરીએ મધુમક્ખી પાલન શું કિસાનો રે વાસ્તે અતિરિક્ત આય, ને ઇન્દ્રિય સાથે સાથે વાત કરીએ પશુઓ રે માય આફરા રા રોગ કારણ ઉનને નિવારણ રી. તો કિસાન ભાઈઓ, આપણા વાતા તો ઘણી કરવા ચાહો હો, પણ આ ઘડી રે ટીક ટીક કરતા સુઈ કહેવે કે હવે જવાનો ટાઈમ વેગ્યો હે, ને મેં કાલે બી આપણા વાસ્તે ખેતીવાડીને પશુપાલન શું જોડીઓડી નવી નવી જાણકારી રો ખજાનો મેં લેન આવોલા. તો કાલ તકરે વાસ્તે આપ રહ્યા રેડિયો સખી કંચનને દીજો આગ્યા, ને રામ રામ સા.